0: 94.96 98.2 आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: टाइम चेक, इट्स 10 AM।
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aho, amari saathe. અમારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ લઈને ઉપસ્થિત થઈ ચૂક્યા છીએ અમે। 16 તારીખ છે, જુલાઈ મહિનો 2026નું વર્ષ, અને અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 10:01 આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે અમે આવી પહોંચ્યા છીએ। આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો, જ્યાં ક્યાંથી પણ જોડાયા છો, બસ આપ સૌ કોઈ એકદમ તરોતાજા, એકદમ સ્વસ્થ હશો। કારણ કે અત્યારે આપણે કહીએ ને કે શરદીનો સમય ચાલી રહ્યો છે, અને શરદીના આ સમયમાં ઘણા લોકોના ગળામાં સાથે ઉધરસ, અને આપણે કહીએ ને કે ગળું બેસી જવાની ચિંતાઓ, બસ આવા પરિસ્થિતિમાં પણ આપણે પરિવર્તનની સાથે આ ઋતુને અપનાવીએ, અને આ ઋતુની સાથે આપણે શિયાળાના આ સમયને ખૂબ જ સારી રીતે, ખૂબ જ ઉર્જામય બનાવતા ચાલીએ, અને આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ। અષાઢ સુદ બીજ આજની તિથિ છે, અને અષાઢી બીજ આપણે માની શકીએ આજના દિવસને। તો આજનો આ દિવસ ઘણા લોકો રથયાત્રા કરે છે, અને આ સાચે જોવા જઈએ તો જગન્નાથમાં આજના દિવસને બહુ જ માન આપવામાં આવે છે। ચાલો વાતો કરીશું તેના પર, અને આજના આપણા ભજનથી આ કાર્યક્રમની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ, ખૂબ જ સરસ ભજનની સાથે। પણ એ પહેલાં લઈએ આજનો આ સુવિચાર, કે સાચી વ્યક્તિ પર કડવી દવા, જેટલો તમે વિશ્વાસ કરજો ગમશે નહીં પણ તે તમને નડશે પણ નહીં। તો બસ આ સાથે જ શ્યામલ મુનશીએ ગાયેલું આ ભક્તિમય ગીત, ચાલો કરીએ એક મધુર શરૂઆત।

શ્યામ આલ્બમનું આ ગીત હતું કાવ્યા લિમયેના સ્વરમાં. અને જેમ કે અમે શરૂઆતમાં તમને જણાવ્યું કે આજે છે રથયાત્રા, અષાઢી બીજ. આ વર્ષના 16 જુલાઈના રોજે, ગુરુવારના દિવસે ઉજવવામાં આવતી રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રા. અને આ રથયાત્રાનો આ મોટો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ એટલે કે અષાઢી બીજના રોજે ઉજવવામાં આવે છે. અને ગુજરાતમાં રથયાત્રાનું ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. અને આ વર્ષની મુખ્ય વિશેષતાઓ બસ આજ પ્રમાણે છે કે અમદાવાદના જમાલપુરમાં સ્થિત 400 વર્ષ જૂના જગન્નાથજીના મંદિરમાંથી આ વર્ષે 149મી રથયાત્રા નીકળી હતી. અને આ ભારતની બીજી સૌથી મોટી, સૌથી વિશાળ રથયાત્રા. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાના રથો નગરચર્યા માટે નીકળે છે. અને આ દરમિયાન સરસપુર ખાતે ભક્તો માટે મોહનથાળ અને અન્ય વાનગીઓના ભવ્ય ભંડારનું આયોજન કરવામાં આવે છે. અને અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય ઘણા શહેરોમાં જેમ કે આણંદમાં ઇસ્કોન વિદ્યાનગર વગેરે જગ્યાએ પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમને આપણે પણ આગળ વધારતા ચાલીએ ખુશ્બુ પંચાલના આ ગીતની સાથે.

અમારી સાથે આજે અષાઢી બીજનો પાવન પર્વ અને આજના દિવસે રથ યાત્રાની એક બહુ જ અદ્ભુત અને વિશેષ મહત્વ ધરાવતો દિવસ ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઉજવાતો એક અત્યંત પવિત્ર અને ભક્તિસભર હિન્દુ પર્વ અને અષાઢી બીજના દિવસે યોજાતી આ બહુ જ મોટી ભવ્ય યાત્રાનું આધ્યાત્મિક સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણું મહત્વ દેખાય છે અને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની જગન્નાથ યાત્રા મંદિરની રથયાત્રા

દેશમાં ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. તેનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ જો આપણે જોવા જઈએ ને શ્રોતા મિત્રો, તો રથયાત્રા એ ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરચર્યા એટલે કે નગર પ્રવાસ માટે તેમની આ રથયાત્રા કરવામાં આવે છે. અને આ પરંપરા દર્શાવે છે કે ભગવાન પોતાના મહેલ કે મંદિરમાંથી બહાર આવીને સામાન્ય ભક્તોને દર્શન આપે છે અને તેમની વચ્ચે પધારે છે. અને એમ પણ કહેવાય છે કે આ તેમની મોસાળની યાત્રા એટલે રથયાત્રામાં દરમિયાન ભગવાન પોતાના ભાઈ બહેન સાથે મોસાળ એટલે ગુંડિયા મંદિર જાય છે અને ત્યાં તેઓ 7 દિવસ સુધી રોકાય છે અને ભક્તિભાવથી તેમનો આદર સત્કાર કરવામાં આવે છે, તેમની સેવા કરવામાં આવે છે. સામાજિક સમાનતા જોવા જઈએ એટલે કે એકતાના ભાવે આપણે જોવા જઈએ તો આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે ભગવાનના દરબારમાં કે જગતના નાથ સામે કોઈ જ ભેદભાવ નથી દેખાતો. રથયાત્રાની શરૂઆત પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીજી અથવા સ્થાનિક માન્યતા મુજબ ગજપતિ રાજા દ્વારા સોનાની સાવરણીથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં અને તે કરીને પાહિંદ વિધિ કરવામાં આવે છે અને આ વિધિ માનવતા, નમ્રતા અને સામાજિક સમાનતાનો સંદેશ આપે છે.

શ્રોતા મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ રથયાત્રા પાછળ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા પણ છે. અમદાવાદમાં વર્ષ 1878ની અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે રથયાત્રા નીકળે છે અને 14 કિલોમીટર લાંબા રૂટ પર નીકળતી આ રથયાત્રા વિવિધ અખાડા, હાથીઓ અને શણગારેલા ટ્રકો અને ભજન મંડળીઓ સાથે તેમાં જોડાય છે. જો આપણે રથયાત્રાની આપણે આરોગ્યતા અને આયુર્વેદની માન્યતા જોવા જઈએ તો રથયાત્રા દરમિયાન ભગવાનને વિશેદ પ્રસાદ એટલે કે વિશેષ કરીને પ્રસાદ ધરાવવામાં આવે છે. એમાં આ મગ અને જાંબુ ખાસ કરીને તેમને ધરાવવામાં આવે છે અને વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દૃષ્ટિએ અષાઢ મહિનો ચોમાસાની શરૂઆત દર્શાવે છે અને આ ઋતુમાં આંખના રોગ થવાની સંભાવનાઓ વધુ હોય છે. મગ અને જાંબુ આંખના સ્વાસ્થ્ય અને રક્ત શુદ્ધિ માટે અત્યંત ગુણકારી માનવામાં આવ્યું છે.

શ્રોતાઓ, આજે અષાઢી બીજનો પાવન દિવસ અને આજના દિવસે અમદાવાદમાં થતી મોટી રથયાત્રા એ ભારત વર્ષમાં ભારતભરમાં ત્રીજા નંબર પર આવે છે, માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે આપણા વૈષ્ણવો માટે. તો આજના દિવસને આપણે યાદગાર બનાવી, આજના દિવસને બસ અમે સજાવ્યા આ ખૂબ જ સરસ ભક્તિમય ગીતો, અને છોડી જઈ રહ્યા છે દીપાલી સોમૈયા અને શ્યામલ મુનશીના સ્વરમાં મુકાયેલું આજનું આ છેલ્લું ગીત મોરપીચ આલ્બમમાંથી લેવામાં આવેલું. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈએ પ્રેમથી અમારો સાથ આપ્યો તે માટે ઘણું ઘણું આભાર. અને આપ સૌ કોઈને જણાવતા ચાલીએ કે ફરી આપણી મુલાકાત થશે કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર. તો આ સાથે જ રત્નાને આપો અનુમતિ અને અમારા પછી ભક્તિમય શક્તિ કાર્યક્રમ તમે સાંભળી શકશો અનિતાની પ્રસ્તુતિમાં. તો બસ આ સાથે જ પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.